પણ હારીરા, આ કાર્યક્રમ ભણવા મારી મારી સગડી સખીઓને આપરી આ રેડિયો સખી સુશીલારો ઘણો ઘણો રામ રામ સા. સખીઓ, આપા આપણે પસંદા કાર્યક્રમ રે માયને આપા સગડી મહિલા બહેનોનું સ્વાગત કરહા ને રોજરી ભાતી આજે બીમે આપ સવારે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાનો મેં લેન આયા હા. મારી બહેનો, આપા રોજ ઇન ટેમ માતે હિ મિલા હા ને ઘણી હારી વાતા બી કરા હા. ઇન્દ્રિય સાથે હિ બહેનો, આપા સગડા રે દનભરી થકાન ઉતારના રે વાસ્તે ને મનોરંજન રે વાસ્તે રાજસ્થાની ગીત સંગીત બી હુણાવોલા ને સાથે હિ હુણાવોલા આવશ્યક સંદેશ. તો સખીઓ, મારી ગાવારી સગડી લુગાઈઓ, મારી બહેનો, આજે આપા આપણે પસંદા કાર્યક્રમ રે માયને આજે આપા ચર્ચા કરોલા કે સ્વસ્થ જીવન રો આધાર હિ પૌષ્ટિક આહાર રે બારમાં. તો સખીઓ, આપા સગડા હિ જાણો હો કે સ્વસ્થ ને ખુશાલ જીવન જીવનારે વાસ્તે પૌષ્ટિક આહાર ઘણો હિ મહત્વપૂર્ણ હા. સખીઓ, આપારો શરીર એક મશીન જે તરિયાઉં હા ને પૌષ્ટિક ભોજન ઇન્દ્રિય વાસ્તે બહેતરીન ઈંધન રો કોમ કરેલા ને જદ આપા સહી પોષક તત્વો શું ભરપૂર ખાણો ખાવો હો તો યા ન કેવલ આપણે બીમારીઓ શું બચાવેલા બલ્કિ માનસિક રૂપ શું બી

તો સખીઓ આપણે હુનિયો ઓ બળિયાસું રાજસ્થાની ગીત ને ગીત રે પાછે આપણા સગળા માતા બહેનરો ફિરસું સ્વાગત કરા ને સખીઓ અભી આપા આપણે ઇન પસંદા કાર્યક્રમને મયને વાતા કરોલા કે ટાબરી પરવરિશમય માં કી રી ભૂમિકા રે બારમય સખીઓ માં તો ટાબરો રે વાસ્તે ભગવાન હોવેલા કયા કી માતા હી ટાબરોને હર તરરી સુરક્ષા પ્રદાન કરેલી ને ટાબરોમય સંસ્કાર માતા રે પાલને પોષને શું હિ આવે હે સખીઓ મિનક અક્સર કહેવે હે કે જેડી માં વેડો ટાબર યા કહાવત એકદમ સાર્થક હા સંસ્કાર યા પરવરિશમય માતારી ભૂમિકા શું કોઈ ઇનકાર કોની કર્યો જા શકેલા સખીઓ ટાબરોરી પરવરિશમય મારી અહેમને પ્રથમ યોગદાન રહેવેલા ને માતા પિતારો આપસી આચરણ વ્યવહાર તથા ઘરનું વાતાવરણ એડો માધ્યમ હા જિંદ્રમય ટાબર સહેજ રૂપ શું અચ્છી વાત શ્રેષ્ઠ ગુણો શું યુક્ત જીવન મૂલ્યોરી વિદ્યા ગ્રહણ કરે હે સખીઓ ટાબર જન્મશું પહેલાં ને જમરે બાદ યા યું કહેવો કે જદ તક માં જિંદા રહેવેલા ટાબરોને આપણી સામર્થ્ય અનુસાર સંસ્કારિત કરવામાં કોઈ કસર કોની છોડેલા ટાબરોમાંથી માતારે સ્વભાવ આચરણ રો ઘણો પ્રભાવ પડે હે સાથે હિ પરિવાર રે બીજા સદસ્ય રોબી પણ સખીઓ વર્તમાન વખતમાં માતાએ સ્વયં મોબાઈલમાં વ્યસ્ત રહેવે ને રોતા હોવા ટાબરને એવી મોબાઈલ પકડા દેવેલા જ્યાં અનુચિત હા સખીઓ ટાબરોને ઉંડરી ઉમરે અનુ

સારું સંસ્કારિત કરવાવાળી કહાનિયાને ઉપયોગી સચિત્ર પુસ્તક આદિર્ય દ્વારા ઉંદરીમાં અચ્છી ગુણોરો વિકાસ કરનો ચૈજે ને ઉંદરી જિજ્ઞાસાઓરો ઉચિત સમાધાન કરનો ને ટાબરોરે વાસ્તે સમય નિકાલનો તબુ ટાબરરે બાદમાં યુવાઓરો સંસ્કારિત જીવન હેંગોરે વાસ્તે સાર્થક હોવેલો સખીઓ મારો કોમ ઘરની દેખભાલ ટાબરોરો પાલન પોષણ ને વિકાસ હા અતે એક નારી શિક્ષિત હોવણી જરૂરી હા શિક્ષિત માં આપણી સંતાનને ઉન્નત વણા શકેલી ને જીવન રે હેંગે તૌર તરીકોને જાનને ટાબરોને શિક્ષિત સંસ્કારિત કર શકેલી સખીઓ ટાબર મજૂદ સખીઓ ટાબર સબસુ ઘણો મારે સંપર્કમાં રહેલા ને માં હિ ઉંદરી પ્રથમ ગુરુ હોવેલા માતાઓરે પરવરિશને વ્યવહારોને હિકાવણીરો પ્રભાવ ટાબરોરે મન મસ્તિષ્ક માટે સબસુ ઘણો પડે હે શિક્ષિતમાં ટાબરોરે કોમલ મન મસ્તિષ્કમય વણ હેંગે સંસ્કારોરા બીજ બો શકે હે જ્યાં આગે ચાલને આપણે સમાજ દેશને રાષ્ટ્રીય ઉત્થાનરે વાસ્તે પરમ આવશ્યક વ્યૂહા મારે અપનત્વ સ્નેહ એવં મમત્વ શું ભર્યોડા હાથો શું વા ઉર્જા રિયા કરે હે જ્યાં નિર્જીવ તનમય બી પ્રાણોરો સંચાર કરવામાં સમર્થ હા સખ્યો માં ટાબરોરી પ્રથમ પાઠશાલા માની જ આવેલા જ્યાં બચપન સુધી ઉંદરે માથે મારી વાતોરો સબસુ ઘણો પ્રભાવ હોવેલા ઉંદરે પશ્ચાત પિતા તથા ઘરના બીજા સદસ્યરો સખીઓ ઘરનું વાતાવરણ શાંત વિનમ્રતા વિનોદી ને અનુશાસિત આધ્યાત્મિક હોવે ને ઘરની હર ગતિવિધિમાંય ટાબરોને પ્રાથમિકતા શું સંમિલિત કર્યો જાવે તો અચ્છા સંસ્કાર ટાબર સ્વતહી ઘર કરેલા સખીઓ ઇન્દ્રમાંય માતા પિતાની અહેમ ભૂમિકા હોવેલા યદી આપા ટાબરોને સુસંસ્કૃત બનાવણો ચાવો હો તો પહેલાં ખુદને રોલ મોડલ બનાવણો વહોવેલો જરાસી ચૂકરો ફાયદો ઉઠાવણો ટાબર ભલી ભાતે જાણેલા સખીઓ ટાબરોને હર વાતરો લોજિક ઘણી સહેજતા શું સ્પષ્ટ કરવાનો આવશ્યક હા ઊંધી જિજ્ઞાસાઓરો સહી સમાધાન કરવાની ક્ષમતા માતા પિતામાંય વેણી ચૈજે ની ઘણી શક્તિ શું ઉસુ જિદ્દીને ઉદંડ વણા શકે હે સખીઓ માં ઘરની ધૂરી હોવેલા ને ઘરના હેંગે મિનક ઊંડું અનુસરણ કરે હે ને હેંગે વ્યવસ્થા ઊંડરે માથે નિર્ભર કરેલા ઇન વાસ્તે સખીઓ ટાબરોમાંય અચ્છા સંસ્કાર દેવણારે વાસ્તે માતારી ભૂમિકા સર્વોચ્ચ સ્થાન રાખે હા ક્યાંકી પ્રાય દેખ્યો જાવેલા કે ટાબર મારો ઘણો કેણો માનેલા અથવા સુસંસ્કારિતા એક એડી ખેતી હા જીંદરો ફલ સંસ્કારિત પીઢીરે રૂપમાંય જીવન પ્રયત્ન મિલતો રહેવેલા તો સખીઓ આપની ચર્ચા તો આગે યું હી જારી રાખોલા ને આપની ચર્ચા રે વચરે માય આપણી સગડી માતા બહેનો રે દનભરી થકાન ઉતારના રે વાસ્તે ને મનોરંજન રે વાસ્તે આપા હુણાવોલા રાજસ્થાની ગીત ને ઉણસું પહેલાં હુણોલા આવશ્યક સંદેશ.

તો સખીઓ આપાય હુણ્યો ઓ બળિયાસુ રાજસ્થાની ગીતને ગીતરે પાછે આપા સગળી માતા બહેનોરો ફિરસું સ્વાગત કરાહા ને સખીઓ અભી આપા આપણે ઇન પસંદા કાર્યક્રમને મયની જાણકારી દેવોલા ઇસ્ત્રી રોગીએ ફિસ્ટુલા સમાપ્ત કરવારે વાસી અંતરરાષ્ટ્રીય દિવસે બારા મય તો સખીઓ થાને યો બતા દેવોલા કે હર સાલ 23 મઈ યાની આજરે દન સગળી દુનિયામાં યા દિવસ મનાવ્યો જાવેલા ને યા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત એક મહત્વપૂર્ણ દિવસ હા જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રસવરે દોરાનું મહિલાઓને હોવણવારી એક ગંભીર ચોટ જીસુ ઓબસ્ટ્રેટિક ફિસ્ટુલા યા પ્રસવકાલીન ફિસ્ટુલા બોલ્યો જાવેલા ને ઇસરે બારેમાં જાગૃતતા બઢારું ને ઇન્દ્ર ઇલાજને ઈસુ પૂરી તરિયા સમાપ્ત કરવારે વાસ્તે વૈશ્વિક પ્રયાસોને તેજ કરનો હા ને સખીઓ યા દિવસ ક્યો મનાવ્યો જાવેલા ઇન્દ્ર બારેમાં બી આપા જાણોલા તો સિક્યો થાનો એ બતા દેવોલા કે ઓબસ્ટ્રેટિક ફિસ્ટુલા પ્રસવરે દ્વારા હોવણવાળી સબસુ દર્દનાક ને ગંભીર ચોટોમાંથી એક હા તો સખીઓ આપ વાત તો અભી ઓર ઘણી કરવા ચાહો પણ કંઈ કરા અભી જાવરો ટેમ વી ગયો હા ને આ ઘડીરી ટીક ટીક કરતી સુઈયા અભી કહેવે હે કે ટેમ વી ગયો હે આપ સબસુ વિદા લેવણે રહો તો સખીઓ અભી આપ દો ઇજાજત આપણી રેડિયો સખી સુશીલારું ઘણું ઘણું રામ રામ સા